ગીતે હઝરતના ઇદ્દસમસે હટા હતરે પ્રદર્શને ઉને દોસ્તી ચિત્રપટે એટલે દોસ્તી કિયાને હિતવત કમ એટલે યાળુ કમ નોન્સે નુંડર પ્યુન સેક્સી લીપ દીસ ફિલ્મ દોસ્તી દસાઈસ ફ્રોન્ડશાફ્ટ ઇન ઇન દીસ કિનોસ ટોલ મ્યુઝિક ઉન ટોલ કે સિસ્ટર